બીજેપી જેવરે વઝીર સોહેલ આફ્રીદી ગાલનજી કમિટી કે જારી કેલ મસૌદો જારી કરે છરે સોહેલ આફ્રીદી ચેવાય તર ડ્રાફ્ટ મે કો ભી ગૈર આયની યા ગૈર કાનૂની મુતાલબો ના હે મુતાલબો હો તો વઝીર આઝમ ઓપોઝિશન લીડર વિચ મે મુલાકાત જો બંદોબસ્ત કયો વને વઝીર આઝમ હુકુમતી એતાજ પીપી એ ઓપોઝિશન પાર્ટીન જે નુમાઇંદન જી એક ગડેલ સિયાસી કમિટી જોડી વને પીટીઆઈ બાની એ બુશરા બીબી કે જે

0: Calçada.
1: કેપીકે જેવરે વઝીર સોહેલ આફ્રીદી કે આલમજી કમિટી કે જારી કેલ મસૌદો જારી કરે છે રહ્યો સોહેલ આફ્રીદી ચેવાય તર ડ્રાફ્ટ મે કોઈ ગેર આયની યા ગેર કાનૂની મુતાલબો ના હે મુતાલબો હો તો વઝીર આઝમ ઓપોઝિશન લીડર વિચ મે મુલાકાત જો બંદોબસ્ત કયો વને વઝીર આઝમ હુકુમતી એતાજ પીપી એ ઓપોઝિશન પાર્ટીન જે નુમાઇંદન જી એક ગડેલ સિયાસી કમિટી જોડી વને પીટીઆઈ બાની એ બુશરા બીબી કે જે